0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: લાઇનબનું ગીત તો અહીશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણી મન સ્વાગત કરો હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનું ગીત થકી પહેલા આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ખરીફની ફસલ પાકી જા એના સંકેત આપણે હળતે ઓરકો ને એમની સાથે ટેમ માટે કટાઈ કરીને આપણે ઉત્પાદનને હળતે વ્યવસ્થિત બનાવી શકો. તો આના વિશે માટે કાર્યક્રમ ખેતીવાડી મેં વાતચીત કરવા બદલે આજે આપણે હાથે જોડી રહી માંગીલાલજી. તો સપ્તિકી પહેલા જાણી લો એણ કે હંગરી વાત મોરે કરે આપણી વાત. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત.

રેઇનબોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટકી પડા સૂટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આ પ્રાય સૂચવો અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથી તારુદી. રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તક ઇસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: હમરો ગરીબોને પૂછે હે જમીનાથી નામ હેરતે આવે, કાગજ કેવી કોને બનાવવું પડે, સરકારી વિભાગમાં જાઉં યા પછી ગામની જ વાત થઈ જાય.
3: તો હમરો બોલો અહીં સબ સમસ્યાનું સમાધાન આપણે કરે છે. ગ્રામ સભા તો કી વાત શરૂ થાય હે, પટવારી સચિવ ને પંચાયત આય તો કી હર પ્રક્રિયા જોડે હે. એકલેસ ને હમરો ને હાથે મળીને જાવું હે, ફાર્મ ભરો જાણકારી લો. જમીન માટે નામ લગાડવું કાટો નથી, જૈવરે અધિકાર હમરો અપનાવી જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હે સમાધાન ની રાહ.
0: હવે ભાઈઓ ને બહેનો હક જાણો, હક માંગો, જમીન ના કાગજ માટે આપણું નામ લગાડો.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
1: ભાઈ ને બહેનો આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાં માં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બાકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડુંગા, પાણી ને બચાવુંગા ને આપણી ધરતી ને જીવન દાન આલુંગા.
2: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
1: હવે આજે નાના નાના કદમ હે એ આબા વાળા કાલ ની બદલાવ ની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

ફોને ગીતનો આયશો પૂરો નણસ્કી થાતે હવે કાર્યક્રમ ઘુમર તકી પડ સૂટા આપને મારો આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપરા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 આજે વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643 સવાઈન મોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક નવા વિષય ને હાથે તારુતી રામ રામ રામ રામ

પ્રકારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે આજે નાના ના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनों ने आपनी बोन अंजलि नु राम राम। किसान भाई बोन आप हमरी रहो आपनो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु स्वागत कर रहे हैं हमारे आज के कार्यक्रम खेतीवाड़ी में। जेम के भाई बोनो अमे हमारे टाइम माते हाजिर थे गए हैं कार्यक्रम खेतीवाड़ी ने लेने एक नया विषय ने हाथे। तो भाई बोनो आज के कार्यक्रम में हमारी अब तक की बातचीत नो विषय है कि मक्का की कटाई ने बाद जो दाना रहे हैं એણનું સુરક્ષિત પારંપરિક તરીકા થકી આપણે હરતે ભંડારણ કરી શકો તો આના વિશે માટે કાર્યક્રમ ખેતીવાડી મે અમારી આપ થકી ઘણા કની વાત થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલે આપણે હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે દુબાઈન બોનો આપ હમર તરેસુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

માયનબુનુ ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરા હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈનબોનું ગીત તકી પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ કે મક્કાની કટાઈને બાદ દાનને સુરક્ષિત આપણે હેતે રાખીએ.

ડાઇનબોનો અણસગી ઠાટે હવે કાર્યક્રમ ખેતીવાડી તકી અમે પડશું ટ. આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક ના વિષય ની હાથે તારુદી. રામ રામ રામ રામ.